0: 94.6 98.2 आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमें सांभळी रह्या छो
2: Always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Aho, amari sathe.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આવો અમારી સાથે અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્નાક જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને આજે છે શુક્રવારનો દિવસ અને એ સાથે જ આજના દિવસની ઘણી બધી શુભકામનાઓ કારણ કે આજે છે 2 તારીખ અને 2 તારીખ એટલે કે આપણા માટે એક ખૂબ જ યાદગાર દિવસ અને આજના દિવસે આપણે બાપુનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આ વર્ષે બસ 159મો જન્મતિથી આપણે ઉજવી રહ્યા છીએ બાપુની તો આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા બસ આશા એ જ કરીએ કે આજનો આ દિવસ આપણે બસ બાપુને યાદ કરીએ અને તે સાથે જ આજના દિવસે આપણે બાપુ માટે સમર્પિત કરીશું આપણા ગીતો દ્વારા અમારી સાથે અને સાચે કહું તો સત્ય અને અહિંસા ની જેમને નીવ રાખી તેવા બાપુને આપણે વંદન કરીએ ભારતના રાષ્ટ્રપિતાને આપણે વંદન કરીએ અને આજના પ્રથમ ગીતની સાથે ચાલો કરીએ એક મધુર શરૂઆત

0: રહો અમારી સાથે.
1: શ્રોતા મિત્રો, આજે બે ઓક્ટોબર છે અને બે ઓક્ટોબર એટલે કે ગાંધીજીનો જન્મદિવસ, તે સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ. જય જવાન જય કિસાન જેમનો નારો હતો, અને તે સાથે જ ગાંધીજીએ સત્ય અને અહિંસાના રસ્તા ઉપર આપણને ચાલતા ચાલતા શીખવાડ્યું, ભારતમાં સ્વરાજ્યની સ્થાપના કરી, અને આ માટે તેમનું ખૂબ જ મોટું યોગદાન. અને આપણે ગાંધીજીની વાત કરીએ તો મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર ગામમાં થયો હતો. તેમના માતા પુતળીબાઈ અને તેમના પિતા કરમચંદ ગાંધી, તેમના પત્ની કસ્તુરબા, અને બાપુના નામથી તે રાષ્ટ્રપિતા કહેવાયા. ગાંધીજીએ ભારતીય સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું અને તેમણે સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને દેશને આઝાદી અપાવવામાં બહુ જ મોટો ફાળો આપ્યો હતો. અહિંસક આંદોલનનો આ સત્યાગ્રહ દ્વારા તેમણે આખી દુનિયાને પ્રેરિત કરી. અને શ્રોતા મિત્રો, 18 ઓક્ટોબર 1901માં તે મોરિશિયસ આવેલા, 18 દિવસની યાત્રા રહી હતી. અને મોરિશિયસમાં પણ જે આપણા ભારતવાસીઓ હતા, જે ગિરમિટિયા મજદૂરો અહીંયા આવેલા હતા અને જે ખૂબ જ અસહનીય હાલતમાં પીડિત હતા, તેમને જોઈને ગાંધીજીએ મોરિશિયસને પણ આઝાદી દેવડાવવા માટે તેમનો બહુ જ મોટો યોગદાન આપેલો હતો. અને આજે મોરિશિયસ ભરમાં જ્યાં જ્યાં ગાંધીજીના સંસ્થાનો છે ત્યાં એક મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. ગાંધી ડે તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે. અને શ્રોતા મિત્રો, તેમનું જીવન જે હતું તે સાચે જ આપણને ક્યાંક ને ક્યાંક પ્રેરણા આપે છે કે કઈ રીતે જીવનમાં આપણે બહુ જ સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગની સાથે જો જીવનને આપણે આગળ લઈ જઈએ તો જ આપણા જીવનમાં આપણે સફળતા પામી શકીએ, તો જ આપણે પ્રગતિ કરી શકીએ. અને આજે આ વાક્યનું બહુ ઓછા લોકો પાલન કરી રહ્યા છે. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ, આ કમ્પ્લીટલી ઊંધું વળી ગયું છે. હાઈ લિવિંગ એન્ડ બહુ જ સિમ્પલ થિંકિંગ માટે જ તો આપણા જીવનમાં પ્રોબ્લેમ્સ ઊભી થઈ રહી છે, સાચી વાત કે નહીં? સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં થોડા ઘણા ગીતો તમારા માટે લઈ આવ્યા છે. કમિંગ અપ, સૌમિલ મુનશીના સ્વરમાં મુકાયેલું હસ્તાક્ષર આલ્બમનું આ ગીત, જે સાચે જ ગાંધીજીના જીવન પર આધારિત ગીત.

0: Continuous music. Music. RM3.
1: आवो अमारी साथे. નિકેશ સંઘવીના સ્વરમાં હતું મારું જીવન સુગંધી બને, જેમ આપણા સારા કર્મોથી આપણું નામ થાય છે એ જ રીતે જીવનમાં જો તમારે પણ નામ કમાવવું હોય તો સારા કર્મ કરો, નામ પોતાના જાતે બની જશે. અને આ સાથે ચાલો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ છે, ગુજરાતી ગરબા રાસની સાથે તમને સંભળાવીએ ગાંધી રાસ. યુવા સરકારના ફિલ્મમાંથી લેવામાં આવેલું આ ગીત છે પ્રદીપ ગઢવી, હર્ષલ પાંડ્યા અને કરદમ શર્માના સ્વરમાં.

તો શ્રોતા સાથે જ આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું. રંગ સફા સૂફી સોંગ ઋષિ વકીલના સ્વરમાં અને આ સાથે છેલ્લું ગીત જીવન છે ગીત મજાનું. સત્ય અને અહિંસાના પાઠ પઢાવનાર ગાંધી બાપુનો આજે છે જન્મદિવસ અને તે સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે છે જન્મોત્સવ. તો આજના દિવસને આપણે ઘણી યાદોની સાથે પ્રેમ ભરેલા ગીતો ભાવગીતોની સાથે સજાવવામાં આવેલ જીવનદાતાનું આ ગીત જય ચાવડા દર્શના ગાંધીના સ્વરમાં. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ આપ સૌ.